કાર્યક્રમ ખેતીવાડી હમરાવારા હંગ્ર ભાઈ બહેનોને આપની પૂર્ણ અંજલિનું રામ રામ. ભાઈ બહેનો, આપ સાંભળી રહ્યો આપણો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માતે, ને આપ સબનું ઘણે માન સ્વાગત કરે હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે. જેમ કે ભાઈ બહેનો, અમે અમારે ટાઈમ માતે હાજર થઈ જ હ કાર્યક્રમ ખેતીવાડી ને લઈને એક નવા વિષય ને હાથે. તો આજે અમારી આપતે કી વાતચીત નું વિષય હે કે આપણે આ બીજ ને ખાદ્ય સ્વરાજ શું કહેવાય. આજે અણા વિષય માટે અમારી આપતે કી ઘણા કાની વાતે થાયગા ને જિંદગી અમારે કાર્યક્રમ નું દસ્તુર હે કે શરૂઆત મે અમે આપને ગીત સંગીત ને માધ્યમ થી કી મનોરંજન કરાવ. તો સબ તે કી પહેલા આપણે હામરી લા ગીત ને મોરે કર આપણી વાતે. તો કિસાન ભાઈ પણ આપ હમર તરેજુ આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે.

0: અંજલિબોન ગીતે આવશું પૂરું અના ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરે હું આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે ઘરને સોરી ખાલી વિદાસ નથી કરવી હે બલકે આપણે એની વિરાસત બ્યાલવી હે
1: હવે
0: આયસ અગર વાત કરે કે બેટીને આપણે ઘરની સોરીને મજબૂત બનાવવા બદલે આપણે શું કરવું જોઈએ એની તે ભાઈ બહેનો કેવું ચાંગા કે આપણે ઘરની સોરીને આપણે શાદી કરાવવા હતા અંજલિબોન ઘણા અક્કાને એવું પરિવાર રહી ઘણા સાલ પહેલે જ તૈયારી શરૂ કરી નાખી હે માતા પિતા આપણે જી થઈ શકીએ પૈસા એકઠા કરવા શરૂ કરી નાખી હે જે સામાન આલવું પડે વો એકઠું કરવું સલુ કરી નાખે હે સોરીન ભવિષ્યની ચિંતા આપેલ ખતસ કરવા માંડી જાય એમ તો ભાઈ બહેનો કેવું ચાંગા કે આપણે સોરીન ખાલી શાદીની ચિંતા આપણે નથી કરવી હે આપણે બેટી બલદે આ બી હું શું હે કે વે આગે જઈને હેતે આપણે જિંદગી ગાડેગા અત્રે આપણે વેને ભણાઈ કરાવવી હે વણને દસ્તાવેજની હમજ હિકાડવી હે બેંક ખાતામાં વે આપણે કામ ખુદ કરી શકીએ આ સબ હિકાડવું હે પૈસાનો હિસાબ હેતે રાખી શકે મોબાઈલની ડિજિટલ સુવિધાને સુરક્ષિત વે ઇસ્તેમાલ હેતે કરી શકે આ હેતે જરૂરી જાણકારી હે બી હિકાડંગા તો આપણે સોરી ખાલી જિમ્મેદારી લેવા નહીં કે ગા પણ એક મજબૂત બી બની શકે ગા
1: હવે મનીષા કેમ કે જીવન જે હે એ હર ટાઈમ એક હરકું નથી રહેતું આજે સુરી જે હે એ આપણે પિયર મેં હે તો કાલે એ હાઈ રસલી સાકા
0: હવે
1: પરિસ્થિતિ બદલેગા જિમ્મેદારી બદલેગા પરિવાર બદલેગા એવા મેં અગર એક સૂરીને પાય જ્ઞાનને આત્મવિશ્વાસની પૂંજી હોગા તો એ હર પરિસ્થિતિનો અસલ તરીકા તકી દૂર કરી શકે એટલે આપણાને આપણે બોનને વિદા કરતા ટાઈમ ખાલી આસ નથી કહેવું કે એ જ તારું ઘર હે ને હવે તને એને સંભાળવું હે બલકે આપણાને આ કહેવું હે કે તમારી જે પહેચાન હે એ અલગ હે તમારા અધિકાર અલગ હે તમારી હમદર્દી જે હે એ અલગ હે કે તમને તમારા જીવનના ફેસલા લેવાની ભી અનુમતિ હે એટલે કારે ભી કોઈ સમસ્યા હોવે તો આપણી આવાજને આપણાને મહત્વ આપવું હોગા
0: હવે અંજલિબોન એને સાથે આપણે ભાઈ બહેનોને કેવું ચાંગા કે આ વિરાસત એ આ શબ્દ હામળ તમે આપણે મનમાં આવી જાય જમીન મકાન ને ખેતી ને ગહન ને પૈસા જોડવાને લઈને આપણે દેખો કે ઘણા અક્કા માતા પિતા આપણે સોરીને આ આલવું એન મતલબ આ વિરાસત સમજી લે એમ તો ભાઈ બહેનો કેવું ચાંગા કે વિરાસત આપણે ઘરની સોરીને શિક્ષા આલવું બી થઈ શકે એમ અગર આપણે ઘરની સોરીની શિક્ષા આલંગા તે ખાલી શાદી કરીને ઘર જ નથી હામાળેગા બલકે હોત જી કાનૂન કાયદા રહી વી બી સમજી શકેગા આપણે દેખો અંજલિબોન કે આપણે સોરી નોકરી કરી શકેગા વ્યવસાય કરી શકેગા ખેતીમાં સહયોગ કરી શકેગા અને પરિવાર સાંભળી શકેગા અગર આપણે આપણી સોરીની શિક્ષા અલંગા તેમ ને એને સાથે ભાઈ બહેનો કેવું ચાંગા કે આપણે ઘરની સોરી શિક્ષિત રહેગા તે વેન ખતી વેનું ખાલી જીવન જ નથી બદલતું એમ બલકે આવા વાળી પેઢીઓને વે સોચ બી બદલી શકે એમ વે આપણે સોરને ભણાવી શકીએ હે સ્વાસ્થ્યને પ્રતિ જાગૃત રહી શકીએ હે આપણે પરિવારના જે મહત્વપૂર્ણ ફેસલા રહે વણામાં વે ભાગીદારી આપી શકીએ હે તંત્રે અંજલિબોન આપણે ભાઈ બહેનોને કેવું ચાંગા કે આપણે સોરીએ બદલે ખાલી પૈસા જોડીને વણન સામાન જોડીને આ સબ નથી હોંસવું હે સબકથી પહેલા આપણે વણસ પૈસા કથી આપણે સોરીને ભણાઈ કરાવીને વેને ભવિષ્યની સુરક્ષા કરવી હે
1: હવે મનીષા બોન તો જેમ કે આજે આપણે કાર્યક્રમમાં ઘણી અસલ વાત કરી રહ્યો કે આપણી બોનને તે જે સૂર્ય હે એને ખાલી વિદાસ નથી કરવું બલકે એને આપણાની વિરાસત ભી આલવી હોગા તો જેમ કે ઘણા કની ચીજે આપણે વાતાડી રહ્યો આપણી બોનને તો અગાડી બી આમસ વાત આપણે આપણી બોનો તકી આમસ કરતા રહેગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોનોને આપણે ગીત સંભળાવી દઉં
0: હવે અંજલિબોન તો ભાઈ બોનો સાંભળા ગીત

0: બોને ગીત તો આયશું પૂરું અને ગીત બાદ એક વખત વીરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં જેમ કે આજે કાર્યક્રમની શરૂઆત મેં જે વખત અમે આપને વિશે બતાડ્યું તે વખત જ તમે વિચારમાં પડી ગયા હોગા કે વિરાસત હવે સૂર્યની કઈ વિરાસત આપવી હે તો જેમ કે એને બાદ જે વાતચીત થઈ એને તે કે આપણને સમજમાં આવ્યું કે વિરાસત કેવલ સંપત્તિ જ નથી આપણી સૂર્ય બદલે પહેલી વિરાસત હે શિક્ષા બીજી વિરાસત હે મનીષા બોન આત્મવિશ્વાસ
1: હવે
0: તો આની વાત કરો તો આપણે દેખો હો કે જે વખત સૂર્ય નાની રહે તે વખત તસ એને આપણને બચપનમાં હિકાડવું હોગા કે એની આવાજ કેટલી મહત્વપૂર્ણ હે અક્ષર સૂર્ય જે હે એ બચપન તકી સેણાને આપણે કહો કે તમે વધારે બોલો નક્કી સૂર્યને ઉઠલું બોલવું ને સોચવું ને સુવે ઘરની વાત જે હે એમાં તમારી રાયની કોઈ પેલી જરૂરત નથી આવી ચીજે આપણે સૂર્ય હાથે કરો હો ને એને ચૂપ કરી દો હો તો બાયન બોનો આ સહી વાત નથી ને આ તરીકો બી અચ્છો નથી આપણને આપણી સૂર્યને આપ ભરોસો લાભો હોગા કે અગર કોઈ પરેશાની હોવે તો એ ખુલીને માતા પિતા તકી સાંજા કરી શકે અગર આપણે આવી ચીજે કરંગા તો આ વિશ્વાસ જ આપણી સૂર્ય બલ્લે ઘણી મોટી વિરાસત થઈ શકે
1: હવે અંજલિ બોન આયસ અગર આર્થિક હમસની વાત કરો તે ભાઈ બોન ને કેવું જાંગા કે આપણે સૂર્યને પૈસાનું મહત્વ બી આપણે હિકાડવું હે પૈસા હેતે સંભાળવા હે આ હેતી જાણકારી હિકાડવી ઘણી જરૂરી હે તે આપણને હિકાડી શકે બેંક ના ખાતો અને બચત ને ડિજિટલ ભુગતાન ને જરૂરી દસ્તાવેજ ને આર્થિક યોજના ની જે વાતે રહે વર્ણનની જાણકારી આપણે હિકાડી શકો હમ બહેન બોનો કેવું ચંગા કે અગર પરિવાર ખેને સંપત્તિ હે તો વેન બારા મંજરી બોના પણ ખાલી આપણે ઘરના સોરાને સ્વતાળ હમ ઘણા વખત આપણે દેખ હ કે સોરી આનંદ બારમ હોત તો જાણીને હું કરે હે નેમ કરીને સોરીને વતાળતા નથી તે બહેન બોનો કેવું ચંગા કે આપણે આ દસ્તાવેજ ને આપણે અધિકાર ને આ પૈસાની હમજ ને આ આર્થિક હમજ આ સબ આપણે ઘરની સોરીને હિકાડવી ખૂબ જરૂરી હે કેમ કે અંજલિ બોન આપણે દેખ હ કે આપણે ઘરની સોરી જે રહે વાતે આપણે મન કહી હિકાડે ને એમ કરીને આગે જઈને જે હું કરેંગા અને આ સબ જાણીને હું કરે આ સબ તે સોરાનું સેમ કરીને ને આગે જઈને આપણે દેખ હ કે અગર વે શાદી કરીને બીજા ઘર મે જાય હે ને વાન મન કબ ભણી ખતે હોય તો આ હેતી હમજ ને હોય તે આપણે દેખ હ કે આપણે સૂર્ય નામે ઘણા આકાની મુસીબત આવી શકે તે અત્રે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે સૂર્યને આ નાની નાની વાતે બી હિકાડવી ઘણી જરૂરી હે
0: જેમ કે મનીષા પૂન આપે સહી કીધું આ સવે વાત કરો તો આપણને આપણી જે ભૂને હે એણની જમીન ને સંપત્તિના જે અધિકાર હે એણની બી જાણકારી આવી હે ઘણી વખત એવું થાય કે આપણે આપણા ઘર પરિવારની જે જમીન જાયદાદ હે એ તે કે આપણી ભૂનોને દૂર રાખો હો બલકી આપણને આપણે સૂર્યને કહેવું હે કે તારું વિવાદ થઈ જાગા એને બાદ બી આ ઘર પરિવાર જે હે એ તારું જ હે કેમ કે ઘણી વખત એવું થાય કે સૂરી ઘર પરિવારને સૂરીને બીજા ઘરમાં જા તો એ બી એને ઘણી વખત કાંઈ ચીજે થાય તો એમ કહીને કાઢી દે કે આ તારું ઘર નથી જા તારે મા બાપને ઘેરે જા એ મા બાપને ઘેરે જા તો એ મા બાપ એમ કહી દે ઘણી વખત કે તન તો હવે પડનાવી દીધી હે જે હે એ જ ઘર તારું હે હવે આ કાંઈ નથી તો એવી સ્થિતિમાં એક જે બોન હે એ ઘણી સમસ્યામાં પડી જા કે એ કે જા આ વારું ઘર બી એનું નથી ને પેલું વારું ઘર બી એનું નથી તો અગર વિરાસત મેં આપણે આપણી બોનને આર્થિક હમસ શિક્ષા અને આત્મવિશ્વાસની ચીજે અલંગા તે ખુદનું ઘર ને ઘણા કની ચીજેને વ્યવસ્થિત કરી શકે એટલે ભાઈ બોનો બેટીને આપણે સંસ્કાર આલો એની સાથે આપણને એણને હર પરિસ્થિતિ ને ચૂપચાપ સમજોતો કરવાની હિક નથી આલવી બલકી આપણને એણને વતાડવું હે કે આપણને ઘણા કની ચીજે કરવી હે કે જેમ કે કાંઈ ગલત થઈ રહ્યું હે તો એને માટે આપણે આવાજ ઉઠાવવી હે ને અવડેના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે સંસ્કાર આપણે આપણી બોનોને આલો તો બી ઘણી વખત જે સૂર્ય હે એ બી ઘણા કની એવી ચીજે કરી દે જિંદગી એને મા બાપને દુઃખ થા એટલે આપણે અચ્છા સંસ્કાર બલ્લે આપણી બોનોને મોટોનું સન્માન કરવું નાના તકી પ્રેમ કરવું આપણી જિમ્મેદારી નિભાવવું બીજાની ભાવનાને સમજવું ને એને સાથે આપણે સન્માનની રક્ષા કરવું બી હિકાડવું હે કેવું ચંગા ભાઈ બોનો કે આ સબ એવી ચીજે હે જે આપણી ભૂનોને ભવિષ્યને હધારી શકે નાનપણ તકી આપણે આપણી જે સૂર્ય હે એને નાની મોટી વાતો માટે રાય એને લઈ શક કયા ક્ષેત્ર એને પહેરવે હે ભણાઈમાં કઈ વિષય એને પસંદ હે કે એને જવું હોય કે નથી જવું હેતી રાય એને તકી આપણે લેવી શકે જે વખત નિર્ણયમાં નાનપણ તકી આપણે આપણે સૂર્યને સામેલ કરો તો એને ખબર પડેગા કે કઈ ચીજ માટે કયો નિર્ણય લેવો હે ને હરતે આ જે નિર્ણય હે એ આપણે ને આપણા પરિવારને ભવિષ્ય બદલે અસર થઈ શકે
1: હવે અંજલિ બોન જેમ કે તમે વાત કરી કે આપણે ઘરની સોરીને સંસ્કાર બી આલવો હેમ તેના સાથે આપણે ભાઈ બહેનોને કેવું ચાંગા કે સંસ્કાર આપણે ઘરનો બે સોરોને આલવો હેમ આપણે ઘરની સોરી કામ કરી રહીએ તેવું નહીં કે આપણે ઘરનો સોરો હેવો બહેન દેખી રહ્યો હેમ એમ કેવું હે કે અગર સોરી કામ કરી રહીએ તે તું જો કામ કરી શકે વણામાં મદદ થારે બી કરવી હે

0: એમ કરીને બીએની બરાબર સંસ્કાર આલીને બરાબર કામ કરવા શીખાડવું એમ. ઘણા વખત અંજલિ બેન આપણે દેખો કે આપણે ઘરની સૂર્યને ઘરવાળા કઈ મોકલી હે તો હારીમ જઈને આ કામ કરજે ને એમ કરજે ને અણનું સન્માન કરજે ને આપણે જે આવા વાળા સાસ સુર રહે વણન સન્માન કરજે ને આપણે ઘરના સોરાન બી આ સબ હીકાડવું જરૂરી હે. જ્યારે આપણે ઘરમાં બીજા ઘરની સોરી આવે ગા તે આપણે બી વણન મા બાપનું સન્માન હેતે કરવું હે, વણન હાથે હેતે રહેવું હે, ના હેતી વાતે હીકાડવી વણ બલદી બી ખૂબ જરૂરી હે.
1: હવે મનીષા બોલ, આપે સહી કીધું તો આજે કાર્યક્રમને જેમ કે આપણે જાણ્યું કે આપણાની બેટીને ખાલી વિદાસ નથી કરવું, બલ્કિ એને વિરાસત બી આલવી હે. એક એવી વિરાસત જે કયા પેટારામાં બંધ નહીં રહે, એક એવી વિરાસત જે કારે કોઈ સોરી નહીં કરી શકે, એક એવી વિરાસત જેની બજારમાં કોઈ કિંમત ભી નહીં લગાડી શકે, એક એવી વિરાસત આલવી હે આપણને જે ટેમ માટે અસી વધારે વધીશા. એને આપણને શિક્ષાની વિરાસત આલવી હે, આત્મસન્માનની વિરાસત આલવી હે, આપણા ફેસલા લેવાની સાહસની ક્ષમતા આલવી હે, આર્થિક સમજની વિરાસત આલવી હે, ને એને સાથે સંસ્કૃતિને જડો તકી જોડવાનું ગર્વ બી આલવું હે. જેવી વખત આ મહત્વપૂર્ણ ચીજે આપણે સૂર્યને આપણા આલંગા તો આપણે દેખંગા કે આ એને બદલે ઘણી મોટી ચીજ એને ભવિષ્યને હદારવા બદલે જરૂરી રહેગા.
0: હવે અંજલિ બોન તો કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોને કરતી આપણે સૂર્યને વિદા કરત આપણે હું વિરાસતે આલવી હિ આના વિશે માટે ઘણા હક્કાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહી હે કે ટાઈમ બી થઈ જો હે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું, સૂટ તે પડે પણ જાતે કરતી પહેલ આપણે ભાઈ બોને એક બીજું કી થાંભળાવી દો.
1: હવે

0: ભાઈનબોનો ગીતાંશુ પુરુણનસ ગીત હાથે આવે કાર્યક્રમ ઘુમરતકી અમે પણ સૂટ આશા કરા હો કે આસે કાર્યક્રમ મે અમારી આપતે કી જેવી વાતે રહી હે એ આપને ગમી હોંગા તો ભાઈનબોનો આપને મરુ આસનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારા મે આપના સુઝાવ અમને આલી શકો અમરણ પતા માતે
1: હોવે ભાઈનબોનો લખી લો અમારું પતુ હે કાર્યક્રમ ઘુમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 3270001 હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9414082643
0: એની સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટેમ માં એક નવા વિષય ને હાથે તાર હુદી
0: રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: ભાઈ ને બોનો, આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડ ની છાવ મેં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા

0: ભાઈનું બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બહેનોને આપની પૂર્ણ અંજલિનું રામ રામ. ભાઈ બહેનો, આપ સાંભળી રહ્યો આપણો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે, ને આપ સબનું ઘણે માન સ્વાગત કરહ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે. જેમ કે ભાઈ બહેનો, અમે અમારે ટાઈમ માટે હાજર થઈ જ કાર્યક્રમ ખેતીવાડી ને લઈને એક નવા વિષય ને હાથે. તો આજે અમારી આપતે કી વાતચીત નું વિષય હે કે આપણે આ બીજ ને ખાદ્ય સ્વરાજ શું કહેવાય. આજે અણા વિષય માટે અમારી આપ તકી ઘણા કાની વાતે થાયગા. ને જેમ કી અમારે કાર્યક્રમનું દસ્તુર હે કે શરૂઆત મે અમે આપને ગીત સંગીત ને માધ્યમ તકી મનોરંજન કરાવ, તો સબ તકી પહેલા આપણે હામરી લા ગીત ને મોરે કર આપણી વાતે. તો કિસાન ભાઈ પણ આપ હમરતા રહેજો આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: ભાઈ બોનું ગીત તો આયશું પૂરું ને અણ ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરું હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે કિસાન ભાઈ બોનું અમે આપને ગીત કે પહેલે વિશે બતાડી દીધું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે આપણે બીજ ને ખાદ્ય સ્વરાજ શું કહેવાય અણા વિશે માટે જાણકારી આલવા બદલે આજે આપણે સ્ટુડિયોમાં પથારે તો કહે શ્રીમાન પ્રમોદજી રોકડિયા સાહેબ. તો સપ્તાહ કે પહેલા આપણે હામરી લણાની વાત ને મોરે કરા આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર
0: સર, આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: સભી શ્રોતાગણ આપકો બહોત બહોત નમસ્તે.
0: સર જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડે હૈ તો આજ હમ આપસે કાર્યક્રમ મેં જાનને વાલે હૈ ખાદ ઓર બીજ સ્વરાજ કો લેકર. લેકિન ઉસસે પહેલે સર હમ આપસે યે જાનના ચાહેંગે કે આખિરકાર સ્વરાજ હોતા ક્યા હૈ.
1: કિસાન ભાઈઓ ઓર મેરે સભી શ્રોતાગણ, જો અપન સ્વરાજ કી બાત કરતે હૈ કે સ્વરાજ
0: જી હા
1: ખુદ કા રાજ, હમ મહાત્મા ગાંધી કે સંદર્ભ મેં યે શબ્દ કો બહોત અચ્છે સે સમજતે હૈ. મહાત્મા ગાંધી ને યે સ્વરાજ કી અવધારણા દી થી કે હમ એસા આત્મનિર્ભરતા એસી બનાએ કે હમારે કો બહાર સે આવશ્યકતાએં કમ સે કમ પડે. બહારી બજાર, બહારી દુનિયા, હમારે અંદર ઇતના, હમારા જો ગાંવ કા વિકાસ હૈ ઓર હમારે જો જમીન કા વિકાસ હૈ યા જો હમારી પ્રકૃતિ હૈ ઉસકા હમ ઇસ તરહ સે ઉસકો ચક્રી ફસલ રૂપ મેં કામ મેં લે કે હમેં કમ સે કમ બહાર સે હમેં બહોત નિર્ભરતા કમ હો,
0: યાની
1: કે ઉસમેં એક આત્મનિર્ભરતા કા અંશ ભી હો ઓર હમ હમારે રૂપ મેં હમારા સમગ્ર વિકાસ ભી હોતા રહે.
0: જી બિલકુલ.
1: ઇસ સ્વરાજ કી મોટી મોટી ધારણા કો હમ ઇસ રૂપ મેં દેખતે હૈ ઓર ઇસલિયે ઇન ચીજોં પે હી અપન બાત કરતે હૈ કે ભઈ હમ ખાદ ઓર બીજ સ્વરાજ, ખાદ્ય ઓર બીજ સ્વરાજ.
0: જી બિલકુલ.
1: તો ખાદ્ય મતલબ જીતને ભોજન હૈ તો ઉન ભોજન કે બારે મેં હમ બાત કરેં કે હમારે જો કિસાન ઓર હમારી ખેતી જો હૈ ઉસમેં જો હમારે પાસ જીતને ભી ફસલે હૈ ઉસકા હમ કિસ તરહ સે પ્રયોગ કરે, હમારા ખેતી પે હમારે બજાર કી નિર્ભરતા કમ હો. એસા નહીં કે હમે બીજ લેને કે લિયે બજાર જાના પડ રહા હૈ, ખાદ લેને કે લિયે બજાર જાના પડ રહા હૈ, પાણી કા, ક્યોંકિ યે સારે સંસાધન જો હૈ વો હમારે પ્રકૃતિ મેં પ્રદત્ત હુએ હૈ ઓર ઉસી કા હમ ઉપયોગ કરતે હુએ હમારે ઉદ્યોગો કા વિકાસ કરે ઓર હમારે ખેતી મેં ઇસ તરહ સે હમ કરે તો હમારે ગાંવ કા વિકાસ હો, હમારે પરિવાર કા વિકાસ હો, ખેતો કા વિકાસ હો, હમારે પશુધન કા વિકાસ હો, હમારે જંગલ કા વિકાસ. તો ઇસ તરહ સે હમ ઉસકો વિકાસ કરતે હુએ ઇન ઇસ ચીજો કો દેખ સકતે હૈ.
0: જી બિલકુલ સર, આપને સહી કહા, ક્યોંકિ હમ દેખતે હૈ કે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો ખેતી કરતે હૈ તો ઉસકે લિયે ઉન્હે બીજ કી આવશ્યકતા પડતી હૈ. અગર ઉનકી જો નિર્ભરતા હૈ બીજ કે લિયે બજાર આધારિત રહેતી હૈ તો ઉસકે લિયે ઉન્હે કિસી સે કર્જ લેના પડતા હૈ, ક્યોંકિ હમ દેખતે હૈ કે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો અપને ફસલ કે અનુસાર હી અપની આજીવિકા ચલા પાતે હૈ ઓર એસે મેં તબ અગર ઉનકે પાસ પૈસા ન હો તો ઉન્હે બજાર સે કિસી સે ઉધાર લેકર પૈસે સે બીજ લાના હોતા હૈ ઓર એસે મેં હમ દેખતે હૈ કે બજાર સે જો હમ બીજ લા રહે હૈ ઉસકી ઇતની ગારંટી નહીં હોતી હૈ કે ઉસકા ઉત્પાદન હમે અચ્છે સે મિલ જાય. અગર હમારી કિસાન ભાઈ બહેન યે ખાદ ઓર જો બીજ હૈ ઉસકે સ્વરાજ કે મહત્વ કો સમજ પાયેંગે તો હમ દેખતે હૈ કે ઉનકી જો બજારી નિર્ભરતા હૈ વો કમ હો જાયેગી ઓર ઇસ નિર્ભરતા કો કમ કરના હમારે લિયે બહોત જરૂરી હૈ.
1: બિલકુલ. જૈસે બીજ કી બાત કરે અપન તો બીજ હમારે જો પારંપરિક રૂપ સે હમારે કિસાનો કે પાસ ખુદ કે બીજ હૈ ઓર કઈ સારી એસી કિસ્મે ભી હૈ જો ઉનકે પાસ પીઢીઓ સે ચલી આ રહી.
0: જી બિલકુલ સર.
1: અબ ઉન બીજો કા સંરક્ષણ કિસ તરહ સે કરે, ઉન બીજો કો કિસ તરહ સે હમ બચા કે રખે ઓર એક સિસ્ટમ મેં હમારા જો ડેવલપ હુઆ હુઆ હૈ કે કિસ તરહ સે બીજ બેંક બનાએ. હમે ગાંવ ગાંવ મેં દેખતે હૈ કે કઈ કિસાનો કે પાસ મેં કઈ સારે કિસ્મો કે બીજ ઉનકે પાસ મેં સંરક્ષિત હૈ ઓર આવશ્યકતા કે અનુરૂપ વો અપને ખેત મેં ભી કામ મેં લેતે હૈ ઓર અપને પડોસી કિસાનો કો ભી વો દેતે હૈ.
0: જી બિલકુલ.
1: તો જૈસે પૂરે ગાંવ કે અંદર કઈ સારે બીજ, કઈ સારે સબ્જીઓ કે ભી હૈ, કઈ સારે અનાજ કે ભી હૈ, દાલો કે ભી હૈ ઓર કઈ એસે બીજ ભી હૈ જો પીઢીઓ સે ચલે આ રહે હૈ. જબકિ હમ બજાર મેં દેખતે હૈ તો બજાર કા જો બીજ આતા હૈ વો નયે તરહ કા જો બીજ જરૂર હોતા હૈ લેકિન ઉસમે હમેશા ઉસકો બાર બાર ખરીદના પડતા હૈ બજાર સે, તો ઉસકો ઉસમે લાગત લગતી હૈ. તો જબ આત્મનિર્ભરતા કી બાત કરે તો હમ હમારે બીજ કા ઉત્પાદન ખુદ કર લે, ખુદ કે બીજ કો હમ, ક્યોંકિ અપના જો બીજ હૈ હમારા તો ઉસમે હમારા એ વિશ્વાસ ભી બના હુઆ હૈ કે ઇસકી ઉપજ ઇતની તો હૈ ઓર વો બીજ જો હમારે જો વાતાવરણ કે અનુકૂળ ભી હૈ, ક્યોંકિ જો હમારે જલવાયુ જો હૈ વો ઉસ બીજો કો માફિક હૈ.
0: જી બિલકુલ.
1: કઈ બાર બજાર કા જો બીજ આતા હૈ વો હો સકતા હૈ કે હમારે ખેત પે વો પૂરી તરહ સે ઉપજ કો દેને મેં સમર્થ નહીં હો પાતા ઓર વો જો નયે બીજ આતે હૈ ઉસમે કઈ એસે ભી હોતે હૈ કે જિસમે જૈસે અભી શંકર કહેતે હૈ અપન, તો ઉસમે કઈ હૈ ઉસકો અચ્છે ઉસકે ઉત્પાદન કે લિયે હમે ઉસકે ઉસકે અનુરૂપ હમે ખાદ ભી ચાહિયે. खाद पानी उसमें बहुत पूरा चाहिए, जबकि हमारे बीज जो होते हैं वो हमारे सीमित खाद के अंदर और सीमित, क्योंकि उसके जलवायु अनुरूप है वो
0: जी बिल्कुल,
1: तो उसमें वो अच्छी सी उपज दे पाते हैं। तो इस तरह से हमारा जो बीज बैंक की अवधारणा है वो हमें अपने किसानों के खेतों पे और अपने गाँव में लागू करके रखने चाहिए, ताकि जब खाद बीज हमारे पास होगा तो बीज स्वराज होगा, यानी बीज के रूप में हम निर्भर हो जाएंगे अपने ऊपर, अपने आत्मनिर्भर रहेंगे, हमारे को बीज पे बाजार पे निर्भर नहीं होना पड़ेगा। जब हम बाजार पे निर्भर नहीं होंगे तो हमारा पैसा भी बचेगा, हमें हमारा जो बीज है उसका भी हमें विश्वास है कि ये बीज हमारा इतना उत्पादन तो देगा ही
0: जी,
1: तो हमें वो विश्वास ही बना रहेगा। फिर जो उसकी पोषण तत्व है जो उसके अंदर, क्योंकि

0: અંજલિ બોન ગીતે આવશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરું હું આપણે આજને કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હ કે આપણે ઘરને સોરી ખાલી વિદાસ નથી કરવી હે બલકે આપણે એની વિરાસત બ્યાલવી હે
1: હવે
0: આયસ અગર વાત કરે કે બેટીને આપણે ઘરને સોરીને મજબૂત બનાવવા બદલે આપણે શું કરવું જોઈએ એની તે ભાઈન બનો કેવું ચાંગા કે આપણે ઘરની સોરીને આપણે શાદી કરાવવા હતા અંજલિ બોન ઘણા અક્કાને એવું પરિવાર રહી ઘણા સાલ પહેલા જ તૈયારી શરૂ કરી નાખી હેમ માતા પિતા આપણે જી થઈ શકી એ પૈસા એકઠા કરવા શરૂ કરી નાખી હે જે સામાન આલવું પડે વો એકઠું કરવું શરૂ કરી નાખે હે સોરીન ભવિષ્યની ચિંતા આપેલ ખતસ કરવા માંડી જાય હેમ તો ભાઈન બોનો કેવું ચંગા કે આપણે સોરીન ખાલી શાદીની ચિંતા આપણે નથી કરવી હેમ આપણે બેટી બલદે આ બી હું શું હે કે વે આગે જઈને હેતે આપણી જિંદગી ગાડેગા અત્રે આપણે વેને ભણાઈ કરાવવી હે વણને દસ્તાવેજની હમજ હિકાડવી હે બેંક ખાતામાં વે આપણે કામ ખુદ કરી શકીએ આ સબ હિકાડવું હે પૈસાનો હિસાબ હેતે રાખી શકે મોબાઈલની ડિજિટલ સુવિધાને સુરક્ષિત વે ઇસ્તેમાલ હેતે કરી શકે આ હેતી જરૂરી જાણકારી હે બી હિકાડંગા તો આપણે સોરી ખાલી જિમ્મેદારી લેવા નહીં કેગા પણ એક મજબૂત બી બની શકે ગા
1: હવે મનીષા કેમ કે જીવન જે હે એ હર ટાઈમ એક હરકુ નથી રહેતું આજે સૂર્ય જે હે એ આપણે પિયર મેં હે તો કાલે હાઈ વેસે લઈ શકા
0: હવે
1: પરિસ્થિતિ બદલેગા જિમ્મેદારી બદલેગા પરિવાર બદલેગા એવા મેં અગર એક સૂર્ય ને પાય જ્ઞાન ને આત્મવિશ્વાસ ની પૂંજી હોગા તો એ હર પરિસ્થિતિ નો અસલ તરીકા તકી દૂર કરી શકે એટલે આપણાને આપે બોનની વિદા કરતા ટાઈમ ખાલી આસ નથી કહેવું કે ઈ તારું ઘર હે ને હવે તને એને સંભાળવું હે બલકે આપણાને આ કહેવું હે કે તમારી જે પહેચાન હે ઈ અલગ હે તમારા અધિકાર અલગ હે તમારી હમદર્દ જે હે ઈ અલગ હે કે તમને તમારા જીવનના ફેસલા લેવાની ભી અનુમતિ હે એટલે કારે ભી કોઈ સમસ્યા હોવે તો આપણી આવાજને આપણાને મહત્વ આપવું હોગા
0: હવે અંજલિ બોન એને સાથે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે આ વિરાસત એ આ શબ્દ હામળ તમે આપણે મનમાં આવી જાય જમીન મકાન ને ખેતી ને ગહન ને પૈસા જોડવાને લઈને આપણે દેખો કે ઘણા અકન માતા પિતા આપણે સોરીને આ આલવું એન મતલબ આ વિરાસત સમજી લે હેમ તો ભાઈ બોનો કેવું ચાંગા કે વિરાસત આપણે ઘરની સોરીને શિક્ષા આલવું બી થઈ શકે હેમ અગર આપણે ઘરની સોરીને શિક્ષા આલંગા તે ખાલી શાદી કરીને વેન ઘર જ નથી હામાળેગા બલકે હોત જી કાનૂન કાયદા રહી વી બી હમસી શકેગા આપણે દેખો હોય અંજલિ બોન કે આપણે સોરી નોકરી કરી શકેગા વ્યવસાય કરી શકેગા ખેતીમાં સહયોગ કરી શકેગા અને પરિવાર સાંભળી શકેગા અગર આપણે આપણી સોરીની શિક્ષા અલંગા તેમ ને એને સાથે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે ઘરની સોરી શિક્ષિત રહેગા તે વેન ખતી વેનું ખાલી જીવન જ નથી બદલતું બલકે આવા વાળી પીઢીઓને વે સોચ બી બદલી શકે હેમ વે આપણે સોરને ભણાવી શકીએ હે સ્વાસ્થ્યને પ્રતિ જાગૃત રહી શકીએ હે આપણે પરિવારના જે મહત્વપૂર્ણ ફેસલા રહે વણામાં વે ભાગીદારી આલી શકીએ હે તંત્રે અંજલિ બોન આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે આપણે સોરી બદલે ખાલી પૈસા જોડીને વણન સામાન જોડીને આ સબ નથી હોંસવું હે સબ ખતી પહેલ આપણે વણસ પૈસા ખતી આપણે સોરીને ભણાઈ કરાવીને ભવિષ્યની સુરક્ષા કરવી હે
1: હવે મનીષા બોન તો જેમ કે આજે આપણે કાર્યક્રમમાં ઘણી અસલ વાતે કરી રહ્યો કે આપણી બોનને એ જે સૂર્ય હે એને ખાલી વિદાસ નથી કરવું બલકે એને આપણને વિરાસત ભી આલવી હોગા તો જેમ કે ઘણા કની ચીજે આપણે વાતાડી રહ્યો આપણી બોનને તો અગાડી બી આમસ વાતે આપણે આપણી બોનો તો કે આમસ કરતા રહેગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોનને આપણે ગીત હમરાવી દઉં
0: હવે અંજલિ બોન તો ભયન બોનો હમણાં ગીત

0: બોને ગીત તો આ શુપુરુન અને ગીત બાદ એક વખત વીરી આપણે પાસા ફરક કાર્યક્રમ ઘુમર મે જેમ કે આજે કાર્યક્રમની શરૂઆત મે જે વખત અમે આપને વિશે બતાડ્યું તે વખત જ તમે વિચારમાં પડી ગયા હોગા કે વિરાસત હવે સૂર્યની કઈ વિરાસત આલવી હે તો જેમ કે એની બાદ જે વાતચીત થઈ એમ થકી આપણને સમજમાં આવ્યું કે વિરાસત કેવલ સંપત્તિ જ નથી આપણી સૂર્ય બલ્લે પહેલી વિરાસત હે શિક્ષા બીજી વિરાસત હે મનીષા બુન આત્મવિશ્વાસ
1: હવે
0: તો આની વાત કરો આપણે દેખો હો કે સૂર્ય વખત સૂર્ય નાની રહે હે તે વખત તસ એણને આપણને બચપનમાં હિકાડવું હોગા કે એણની આવાજ કેટલી મહત્વપૂર્ણ હે અક્ષર સૂર્ય જે હે એ બચપન તકી સેણને આપણે કહો કે તમે વધારે બોલો નકી સૂર્યને ઉઠલું બોલવું ને સોચવું ને સુવે ઘરની વાત જે હે એનમાં તમારી રાયની કોઈ પેલી જરૂરત નથી આવી ચીજે આપણે સૂર્ય હાથે કરો હો ને એણને ચૂપ કરી દો હો તો બાયન બુનો આ સહી વાત નથી ને આ તરીકો બી અચ્છો નથી આપણને આપણી સૂર્યને આ ભરોસો લાવવો હોગા કે અગર કોઈ પરેશાની હોવે તો એ ખુલીને માતા પિતા તકી સાંજા કરી શકે અગર આપણે આવી ચીજે કરંગા તો આ વિશ્વાસ જ આપણી સૂર્ય બલ્લે ઘણી મોટી વિરાસત થઈ શકે
1: હવે અંજલિબોન આયસ અગર આર્થિક હમસની વાત કરો તે ભાઈ બોન અને કેવું જંગા કે આપણે સૂર્યને પૈસાનું મહત્વ બી આપણે હિકાડવું હે પૈસા હેતે સાંભળવા હે આ હેતે જાણકારી હિકાડવી ઘણી જરૂરી હે તે આપણ મને હિકાડી શકે બેંક ન ખાતો અને બચત ને ડિજિટલ ભુગતાન ને જરૂરી દસ્તાવેજ ને આર્થિક યોજના ની જે વાતે રહી વણને જાણકારી આપણ હિકાડી શકે હમ બહેન બોનો કેવું ચંગા કે અગર પરિવાર ખેને સંપત્તિ હે તો વેન બારા મંજરી બોન આપણ ખાલી આપણે ઘરના સોરાને સ્વતાડો હમ ઘણા વખત આપણે દેખો હ કે સોરી આણંદ બારમ હોત જાણીને હું કરે હે નેમ કરીને સોરીન વતાડતા નથી તે બહેન બોનો કેવું ચંગા કે આપણે આ દસ્તાવેજ ને આપણે અધિકાર ને આ પૈસાની હમજ ને આ આર્થિક હમજ આ સબ આપણે ઘરની સોરીને હિકાડવી ખૂબ જરૂરી હે કેમ કે અંજલિબોન આપણે દેખો હા કે આપણે ઘરની સોરી જે રહી હે વાતે આપણે મન કહી કાઢે ને એમ કરીને આગે જઈને જે હું કરેંગા અને આ સબ જાણીને હું કરે આ સબ તે સોરાનું સેમ કરીને ને આગે જઈને આપણે દેખો હા કે અગર વે શાદી કરીને બીજા ઘર મેં જાય હે ને વાન મન કપ ભણી વખતે હોય તો આ હેતી હમજ નહીં હોય તે આપણે દેખો હા કે આપણે સૂર્ય નામે ઘણા આકારની મુસીબતે આવી શકે તે અત્રે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે સૂર્યને આ નાની નાની વાતે બી હિકાડવી ઘણી જરૂરી હે
0: જેમ કે મનીષા પૂન આપે સહી કીધું આયા સવે વાત કરો તો આપણને આપણી જે ભૂને હે એણની જમીન ને સંપત્તિના જે અધિકાર હે એણની બી જાણકારી આલવી હે ઘણી વખત એવું થા કે આપણે આપણા ઘર પરિવારની જે જમીન જાયદાદ હે એ તકી આપણી ભૂનોને દૂર રાખો હો બલકી આપણને આપણે સૂર્યને કહેવું હે કે તારું વિવાહ તો થઈ જાગા એને બાદ બી આ ઘર પરિવાર જે હે એ તારું છે કેમ કે ઘણી વખત એવું થા કે સૂર્ય ઘર પરિવારને સૂર્યને બીજા ઘરમાં સા તો એ બી એને ઘણી વખત કાંઈ ચીજે થા તો એમ કહીને કાઢી દે કે આ તારું ઘર નથી જા તારે મા બાપની ઘેરે સા એ મા બાપને ઘેરે સા તો એ મા બાપ એમ કહી દે ઘણી વખત કે તન તો હવે પડનાવી દીધી હે જે હે એ જ ઘર તારું હે હવે આ કાંઈ નથી તો એવી સ્થિતિમાં એક જે બોન હે એ ઘણી સમસ્યા મેં પડી જા કે એ કે જા આ વારું ઘર બી એનું નથી ને પેલું વારું ઘર બી એનું નથી તો અગર વિરાસત મેં આપણે આપણી બોનને આર્થિક હમસ શિક્ષા અને આત્મવિશ્વાસની ચીજે અલંગા તે ખુદનું ઘર ને ઘણા કની ચીજેને વ્યવસ્થિત કરી શકે એટલે ભાઈ બોનો બેટીને આપણે સંસ્કાર આલો એની સાથે આપણને એણને હર પરિસ્થિતિ ને ચૂપચાપ સમજોતો કરવાની હિક નથી આલવી બલકી આપણને એણને વટાડવું હે કે આપણને ઘણા કની ચીજે કરવી હે કે જેમ કે કાંઈ ગલત થઈ રહ્યું હે તો એને માટે આપણે આવાઝ ઉઠાવવી હે ને અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો કે સંસ્કાર આપણે આપણી બોનોને આલો તો બી ઘણી વખત જે સૂર્ય હે એ બી ઘણા કની એવી ચીજે કરી દી જિંદગી એને મા બાપને દુઃખ થા એટલે આપણે અચ્છા સંસ્કાર બલ્લે આપણી બોનોને મોટોનો સન્માન કરવું નાના તકી પ્રેમ કરવું આપણી જિમ્મેદારી નિભાવવું બીજાની ભાવનાને સમજવું ને એને સાથે આપણે સન્માનની રક્ષા કરવું બી હિકાડવું હે કેવું ચંગા ભાઈ બોનો કે આ સબ એવી ચીજે હે જે આપણી ભૂનોને ભવિષ્યને હધારી શકે નાનપણ તકી આપણે આપણી જે સૂર્ય હે એને નાની મોટી વાતો માટે રાય એને લઈ શક કયા ક્ષેત્ર એને પહેરવહે ભણાઈ મેં કઈ વિષય એને પસંદ હે કે એને જવું હોય કે નથી જવું હેતી રાય એને તકી આપણે લેવીશું હોય જે વખત નિર્ણય મેં નાનપણ તકી આપણે આપણે સૂર્યને સામેલ કરો તો એને ખબર પડેગા કે કઈ ચીજ માટે કયો નિર્ણય લેવો હે ને હરતે આ જે નિર્ણય હે એ આપણે ને આપણા પરિવાર ને ભવિષ્ય બદલે અસલ થઈ શકે
1: હવે અંજલિબોન જેમ કે તમે વાત કરી કે આપણે ઘરની સોરીને સંસ્કાર બી આલવો હે તેના સાથે આપણે ભાઈ બહેનોને કેવું ચાંગા કે સંસ્કાર આપણે ઘરનો બે સોરોને આલવો હે આપણે ઘરની સોરી કામ કરી રહીએ તેવું નહીં કે આપણે ઘરનો સોરો હે વો બહેન દેખી રહ્યો હે એમ કેવું હે કે અગર સોરી કામ કરી રહી હે તે તું જો કામ કરી શકે વણામાં મદદ થારે બી કરવી હે એમ કરીને બી અને બરાબર સંસ્કાર આલીને બરાબર કામ કરવા હિકાડવું હે ઘણા વખત અંજલિબોન આપણે દેખો હા કે આપણે ઘરની સૂર્યને ઘરવાળા કઈ મોકલી હે તો હારીમ જઈને આ કામ કરજે ને એમ કરજે ને અણનું સન્માન કરજે ને આપણે જે આવા વાળા સાસ સુર રહે વણન સન્માન કરજે ને આપણે ઘરના સોરાન બી આ સબ હિકાડવું જરૂરી હે. જયારે આપણે ઘરમાં બીજા ઘરની સોરી આવેગા તે આપણે બી વણન મા બાપનું સન્માન હેતે કરવું હે વણન હાથે હેતી રહેવું હે ને હેતી વાતે હિકાડવી વણબલદી બી ખૂબ જરૂરી હે.
0: હવે મનીષા બોન આપે સહી કીધું તો આજે કાર્યક્રમમાં જેમ કે આપણે જાણ્યું કે આપણાની બેટીને ખાલી વિદાસ નથી કરવું બલ્કિ એને વિરાસત ભી આલવી હે. એક એવી વિરાસત જે કયા પેટારામાં બંધ નહીં રહે, એક એવી વિરાસત જે કારે કોઈ સોરી નહીં કરી શકે, એક એવી વિરાસત જેની બજારમાં કોઈ કિંમત ભી નહીં લગાડી શકે, એક એવી વિરાસત આલવી હે આપણને જે ટેમ માટે અસી વધારે વધીશા. એને આપણને શિક્ષાની વિરાસત આલવી હે, આત્મસન્માનની વિરાસત આલવી હે, આપણા ફેસલા લેવાની સાહસની ક્ષમતા આલવી હે, આર્થિક સમજની વિરાસત આલવી હે ને એને સાથે સંસ્કૃતિને જડો તકી જોડવાનું ગર્વ ભી આલવું હે. જઈ વખત આ મહત્વપૂર્ણ ચીજે આપણે સૂર્યને આપણા આલંગા તો આપણે દેખંગા કે આ એને બદલે ઘણી મોટી ચીજ એને ભવિષ્યને હદારવા બદલે જરૂરી રહેગા.
1: હવે અંજલી બોન તો કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોને કરતી આપણે સૂર્યને વિદા કરત આપણે હું વિરાસતે આલવી હિ આના વિશે માટે ઘણા હક્કાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહી હે કે ટાઈમ બી થઈ જો હે આપણે કાર્યક્રમ કરતી છૂટ પડવાનું છૂટતે પડે પણ જાતે કરતી પહેલ આપણે ભાઈ બોનોને એક બીજું ગીત સાંભળાવી દો.
0: હવે

0: ભાઈન બોનું ગીત તો આશો પૂરણ અને ગીત હાથે આવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડા સૂટ આશા કરા હો કે આસે કાર્યક્રમ મે અમારી આપતે કી જેવી વાતે રહી હે એ આપને ગમી હોંગા તો ભાઈન બોનું આપને મરુ આસનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમરણ પતા માતે
1: હોવે ભાઈન બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9414082643
0: એની સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટેમ માં એક નવા વિષય ને હાથે તાર હુદી
0: રામ રામ રામ રામ